0: 7% 이소야 관해서디 굿스 주쇼 타쿠티시 이 뉴스터리시 이 University of Toronto 레 이 아이네 니치 pollution 레 이 이 캘컬레케다 Fort McKay and that 카케디 이 일레 스트리트 니 니치 카니타 토데 이 and that 바가레 꽝꽝 바 고가레 안 고콘타나 솔하데 and that 키타 코일링데 데진 다 코일링데 굿스 시디쇼 이 Fort McKinley 일레카게디 이 study 게레베코틀레 study 킨레 2022 to 2025 이 study 킨레데 칸쿠 이 study 킨레클 oil sands 레이이 dust pollution 히리디레 이 시리 인테 인텐테데 and that 이레 wood buffalo region 골레 이 콜라시레 니 인텐테데 굿스 씨 이씨 요 메라 이안 아스나 차이고 키세데 메라 이 스터진 컨트리 이 에드먼튼 쩌구나 원래 퀴에 카니고 키세데 엔데 이 고키실레 나케 타이 하이즈에 고키세 이레 이 이레 고키실레 University of Calgary 리카디 알버타 레 이 고키실레 고 인테 인테데 이 고키실라 이 스터진 컨트리 고테 엔데 이 엔데 스터진 컨트리 고키실레 이 이레 엔데 고나솔레데 데 요 요케데 고스 시디쇼 메랄라 이 이요 케테클루 이레 펜비나 인스티튜트 이레 나케텐데 270 to 460 dollars a year 이레 이 알버타 레 이 코키시라 이 카네테 쿠이 나케테테 고츠디쇼 투타 네네 쿠티 카레스 초디쇼 Marlene Grooms na ke kote.
1: Kutu pita netere hani no pa kayes ki si patesi rupite no panazoa anite. Kutu netere hani no pa kayes ki si jang pa ules che si yetun tere tena pa hlits iki thanunt a si. E yetun tere natin ebezitha la si mayor ha yetun tere. E yetun tere pa ya kilo ye jang pa ules che ye tere tena pa hlits iki si ye. E yetun tene la ye beni la ye kwa natan in teut e yunethe Jump a willis che how ye tezuze ye yon paternal ya see ye see any yet don't rip on ya key ye lantane a ye melissa sire ye heckle see ye ten ye two three tezuze a ye bonnunt a hully ye hot ooly three a yon see lank it a don't lent a ye chanty since any ye banona nonets a cotte henny a yet do ye jump a willis che ye yon see. Or at a John, you see, but the line, let's see, Henny, a yeet a yet John, but will it chase in yet in a line, ye John, eat dillo lots and not dill had day John's eat some bug with you, Henny, a yeet a yeet a yeet. Garrett Cochran, a yit e bazitha, ansi yit in yet two, three la si, si ye yumbek erles na yit at wa yun si tendala, si ye private sector ye hini, a ye yumbek erles na yit at wa yun si a ye bat you ye jantis in senesa, nink a yards and o ye three, at wa ye sampa halion ye hat uts and a yit e aurora college a yit.